0: શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે હારી કે બંધ નથી કરતી. વૈજ્ઞાનિક સ્વાસ્થ્ય સેવામાં સર્વસુલભ કૃત માટે જોઈએ. ત્યાં કોઈ સ્વાસ્થ્ય સેવામાં આવશ્યક પગલા કરે છે. કૌશલ્ય અસ્પતાલ ખાસ કરીને સંપર્ક કરનાર હાર્દિક અનુરોધ કરતી.
1: અસ્પતાલ ક્ષેત્રની સેવા
0: 24 ઘંટા ડોક્ટર કે પ્રત્યક્ષ નિગરાનીમાં ઉપચાર કરા જાય.
1: પ્રત્યેક દિન બિહાર 8 વાગે છે સંધ્યા 6 વાગે સમ વિશેષજ્ઞ ફિઝિશિયન ડોક્ટર છે. ત્યાં છાતી અને જો નસા મોટું ચેક જાંચ થઈ દીધા.
0: ઓર્થોપેડિક નસા તથા ન્યુરો સર્જરી, હાર્ટ જોડી તથા જનરલ સર્જરી, પ્રસૂતિ સેવા, નાક કાન ઘાટી રોગ વિશેષજ્ઞ ડોક્ટર દ્વારા ચેક જાંચ કરા જાય.
1: 24 ઘંટા ડિજિટલ એક્સરે, વિડીયો એક્સરે, ઈસીજી તથા ઇકો મોટું એક્સરે સેવા ઉપલબ્ધ હોય. સુવિધા સંપન્ન લેબ કવર સેવા ઉપલબ્ધ હોય. પેરાલાઇસિસ હોતો હું ભાગ વિના નસા દાબ બિલક હાથ દ્વારા અને ચલના બિરામીઓ કરનારા ફિઝિયોથેરાપી તથા એકુપેન્દ્ર થેરાપી પીડી વશે ઉપચાર કઈ દીધા.
0: નસા દાબ બિલક બિરામી હોકર કે બિના પેશન ફિઝિયોથેરાપી તથા એકુપેન્દ્ર થેરાપી સે સફળ ઉપચાર કરજે.
1: 24 ઘંટા એમ્બ્યુલન્સ વ્યવસ્થા કઈ દીધા. અસહાય નાગરિક, એકલ મહિલા, અનાથ બાલબાલિકા, અપાંગ, જ્યેષ્ઠ નાગરિક ઉપર સેવામાં 10% છૂટ કે વ્યવસ્થા કઈ દીધા. અસ્પતાલ પ્રારી બાસરી શાખા 5 બાસરી ભરતીયા ફ્રન્ટ પેટ્રોલ પંપ દક્ષિણ બજાર.
0: સંપર્ક ફોન નંબર 084-4-00-192 ઓ 084-4-00-210 બાસરી ભરતીયા સંસદીય ફોન 11-14 નંબર.

0: ત્યારે શસ્ત્ર રાખતા ઠાકોરને ખાઈ શક્યો, ગુરુદ્વારોને ખાઈ શકી, કિશ્નતી નાઈ શક્યું મહિલા છે. એ મહિનો પણ કિશ્નતી જણાવો કિશ્નતી છો.
1: હું જણાવું તમને કિશ્નો અક્ષરો છો મને તો ભયા છે નહીં. અતિ અક્ષરો પણ એક પેલા લીન લીન છે. લે કોરી તકલીફ નહીં પાછા કર્જાકો રૂપમાં પરવાહ્ય રકમ સર્વસાધારણ બચત કરતા સંપત્તિ હો. કર્જા હિયર નિયત બસ કર્જા ચૂકતા ન કરતા કાનૂની કાર્યવાહી કરીને ભયપૂર્ણ પૂર્વ નિર્ધારિત સમયમાં કર્જા ચૂકતા કરવું પડશે.
2: ડિવિઝન બંધ કાર્યાલય બંધ ગયા. ફોન નંબર 0 84 420 156.